નમસ્કાર, સુપ્રભાત. આ છે FM 96.7 મેગાહર્ટ્ઝ પર દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે બુધવાર, જ્યેષ્ઠ દિનાંક 20, શક સંવત 1948, તારીખ 10 જૂન 2026. અત્યારે સવારના 5:59 થવા જઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પરથી હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. આજનો વિષય, મારા સપનામાં આવ્યા હરિ. વક્તા શ્રી યોગેન્દ્ર વ્યાસ.
1: મારા સપનામાં આવ્યા હરિ, કવિશ્રી રમેશ પારેખના એક ઉર્મિકાવ્યનું આ શીર્ષક છે.

0: મારા સપનામાં આવ્યા હરી. ઉર્મી કાવ્ય તો માત્ર 8 જ પંક્તિનું છે, સાવ નાનકડું, પણ એમાંનું ભાવ સંવેદન આખા બ્રહ્માંડને આંબી જાય એવું વિરાટ છે. સામાન્ય રીતે આપણને સપનું આવે એટલે કહીએ મને સપનું આવ્યું, મને સપનું આવ્યું એનો અર્થ થતો કે સપના ઉપર મારો કાબુ ન હતો, મારું નિયંત્રણ નહોતું. માણસ ઊંઘમાં હોય અને સપનું આવે, ઊંઘ ઉપર જ નિયંત્રણ નથી તો એમાં આવતા સપના ઉપર તો ક્યાંથી નિયંત્રણ હોય? આવે, ઊંઘમાં 10, 20, 25 સપના આવે, જાતભાતના સપના આવે, અને એ સપના ઉપર કોઈનું નિયંત્રણ નથી, એમાં અગડમ બગડમ પણ કંઈક આવે. પણ કવિશ્રી રમેશ પારેખની ગોપી મને સપનામાં આવ્યા હરી એમ કહેતી નથી. ના, ગોપીને સપનામાં હરી નથી આવ્યા, પણ ગોપી કહે છે મારા સપનામાં આવ્યા હરી. મને સપનામાં આવ્યા હરી અને મારા સપનામાં આવ્યા હરી એ વચ્ચેનો જો ભેદ સમજાશે તો સમજાશે કે આપણામાં અને ગોપીમાં શો તફાવત છે, શો ફેર છે, શી ભિન્નતા છે. મને સપનામાં આવ્યા હરી એમ કહેતાની સાથે સમજાય કે સપના પર કોઈનું નિયંત્રણ નથી, કોઈનો કાબુ નથી, અને જેમ અગડમ બડગમ કશું પણ આવે એમ હરી પણ આવ્યા. પણ ગોપી ગાય છે મારા સપનામાં આવ્યા હરી, તો ત્યાં તરત સમજાય છે કે ગોપીના તો સપના ઉપર પણ શ્રી હરિનું નિયંત્રણ છે. ગોપીનો આ સમર્પણ ભાવ જુઓ, એટલે તો એ આગળ ગાય છે કે સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારકાના સુબા. ગોપીના મનની દ્વારકાના સુબા એટલે કે ગોપીના મન પ્રદેશ પર સંપૂર્ણ હકુમત, અધિકાર અને સત્તા ધરાવતા શ્રી હરિ છે. સુબાનો અર્થ જરા કોષમાં જોઈ લેજો. ગોપીનો પોતાનું કશું નથી, એનું મન પણ એનું નથી, તો એનું સપનું પણ એનું કેવી રીતે હોઈ શકે? એ સપનું પણ શ્રી હરિની ઈચ્છા મુજબ આવે છે. મારા સપનામાં આવ્યા હરિનો પદક્રમ ફેરવવા જશો તો અર્થ બદલાઈ જશે. સપનામાં મારા હરિ આવ્યા કે હરિ મારા આવ્યા સપનામાં, તરત અર્થ બદલાશે. મારું સપનુંમાં મારું એ સંબંધવાચક વિશેષણ છે, જ્યારે મને આવેલું સપનુંમાં ભલે કર્મની રચના છે પણ સપનું મનેનું કર્મ છે. હું એ જે સપનું જોયું તે મને આવેલું સપનું, એટલે હું એ કરતાં ભલે ગૌણ થયો પણ ત્યાં કરતા ભાવ ગૌણ રૂપે પણ છે. મારા સપનામાં આવ્યા હરિમાં હરિ જ કરતા બની ગયા. ગોપી તો શૂન્યવત છે, કૃષ્ણને સંપૂર્ણ સમર્પિત. અને એટલે તો આધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. એટલે ગોપી કરતા છે પણ મન તો શ્રી હરિને સમર્પિત છે. પોતાના પર જો નિયંત્રણ ના હોય તો કંસાર કરવા મૂકેલા આધણમાં કોઈ સંસારને ઓરી દે? પણ આ તો ઈશ્વરની જ કૃપા. એ તો શ્રી હરિને જોઈને એટલી બાવરી બની ગઈ કે આવા અવળ સવળ કામ અનાયાસ થઈ ગયા. શ્રી હરિના દર્શન થતાં જ કંસાર કરવા મૂકેલા આધણમાં એણે અજાણે જ બાવરવાટમાં જ આખો સંસાર ઓરી દીધો. અને જુઓ, એનો કાચો સંસાર બરાબર પાકો થઈને રહ્યો. એટલે તો પેલી હરિગેલી મીરાબાઈએ ગાયું, ઓઢું જો કારો કામરો દૂજો રંગ ન લાગે કોઈ. આ ગોપીનું પણ એવું જ થયું, સંપૂર્ણ સમર્પણનો ભાવ. હરિદર્શન સપનામાં થયા છે પણ અનુભવ જાણે કે પરમ જાગૃતિનો છે. હરિને પણ જાણે કે પૂર્ણ પ્રતીતિ થઈ જાય છે કે આ ખરેખર બાવરી બની ગઈ છે. અને હરિ માટે બાવરા બનવું આ ભક્તિની પરાકાષ્ઠા છે. બાવરો શબ્દ વ્યાકુલ ઉપરથી આવ્યો છે, અને વ્યાકુલ એટલે વિશેષ રીતે આકુલ. આકુલ એટલે સ્વસ્થ નહીં, પોતાનામાં જ જે સ્થિર નથી, જેને પોતાનું જ ભાનસાન નથી, જેણે પોતાનું ભાનસાન બધું ખોયું છે તે બાવરું. અને જે આટલી હદે શ્રી હરિ સાથે એ કૃપતાનો અનુભવ કરે એને પછી વેદ ઉપનિષદના કે જગતના કોઈ પણ તત્વજ્ઞાનની.
1: અમૃતધારાનો આજનો વિષય હતો મારા સપનામાં આવ્યા હરિ. વક્તા હતા શ્રી યોગેન્દ્ર વ્યાસ. અને હવે થોડી જ ક્ષણોમાં સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન.
2: સુરીલી ધડકન પ્રસ્તુત હૈ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 215.

0: लता मंगेशकर और मुकेश की आवाज़ों में अब आपको सुनवा रहे हैं राज हट इस फिल्म का गाना। इस गीत को लिखा हसरत जयपुरी ने।
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના મુંબઈ કેન્દ્ર સાથે અને કાર્યક્રમ છે ભૂલે બિસરે ગીત। કાર્યક્રમમાં લઈએ એક વિરામ।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ

0: 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
2: પહેલી જાગૃતતા, પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે, જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન, એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/io અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
3: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
0: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા

0: જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
1: આ એ પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો આઠ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
0: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ ત્રણ સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસું આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
2: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड के आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ ऑस्ट्रेलिया टू ऑस्ट्रेलिया विंड चल रहा है और मॉनसून इनकर्शन भी है इसके कारण बारिश हो रहा है.
0: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
4: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
5: વિવિધ ભારતી પર
6: ધન્ય જવાન.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. કાર્યક્રમમાં લઈએ એક વિરામ.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: અને શ્રોતા મિત્રો, હવે સાંભળો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશ

0: જો માટેના પ્રેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિશાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક સેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14માં કુલતારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચી હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાનની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં 2 પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરુષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ

0: જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. BCCI જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરુની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં બીજા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળો દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને POKની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે POKમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર, લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ED નો ઘટસ્ફોટ. સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સિમકાર્ડ એક્ટિવ. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં NDAની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ઝરોખા. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી આપના માટે 8:30 ચિત્રલોક અને 9:30 આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો. 10:02 રજૂ કરીશું ગુજરાતી ગીતો. ધૂમ્મસ્તી ધૂમ કાર્યક્રમ 10:30. 11:02 થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે. 11:30 તરન્નુમ અંતર્ગત આપ માણશો જૂની ફિલ્મના ગીતો. બપોરે 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. 12:05 યાદો કી મહેફિલ. 1:00 સુરીલા સફર. 2:00 ત્રિવેણી. 3:00 સખી સહેલી. અને 4:00 પિટારા અંતર્ગત સેલ્યુલોઇડ કે સિતારે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના આકર્ષણો.

સાંધ્ય પ્રસારણમાં 5 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. આપની સાંજને વધુ સુરીલી બનાવવા માટે 5:30 મિનિટે અમારો કાર્યક્રમ સુરીલી સાંજ, જે અંતર્ગત

0: આપ માણશો ગુજરાતી ગીતો. હિન્દી ફિલ્મના રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર 6 વાગીને 30 મિનિટે ભારત કા સશક્ત આધારભૂત ઢાંચા આ પરિચર્ચા રજૂ થશે. પ્રતિભાગીઓ છે સર્વશ્રી જયવંત પંડ્યા, યોગેશ પંડ્યા અને હરેશ પંડ્યા, જે અંતર્ગત મોદી સરકારના 12 વર્ષ પર વિશેષ ચર્ચા રજૂ થશે. સાંજે 7 વાગે જયમાલા, 8 વાગે હવા મહેલ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો, 8 વાગીને 15 મિનિટે ઝરોખા અને ત્યારબાદ તુરત જ નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે આપકે લીએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રજૂ થશે. 9 વાગીને 30 મિનિટે માણશું ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત. 10 વાગીને 30 મિનિટે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી વધુ એક કાર્યક્રમ ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, ઝરોખા અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: શ્રોતા મિત્રો, સવારના 8 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો સમાચાર પ્રભાત.
2: સુનિએ, ક્યા આપને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના કે બારે મેં સુના હૈ?
3: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो. और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो pmsuryaghar.gov.in पर.
4: हर घर सूर्य घर.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी भारत के सबसे लंबे कार्यकाल वाले निर्वाचित प्रधानमंत्री बने. विश्व के नेताओं ने प्रधानमंत्री मोदी के परिवर्तनकारी शासन और विकासशील देशों की पैरवी के उनके प्रयासों की सराहना की. मोदी सरकार के 12 साल पूरे होने और प्रधानमंत्री के सबसे लंबे कार्यकाल की उपलब्धि के उपलक्ष्य में राष्ट्रीय जनतांत्रिक गठबंधन एनडीए की आज नई दिल्ली में बैठक. केंद्र ने 1.25 लाख करोड़ रुपए की ग्रामीण विकास योजना की घोषणा की. विकसित भारत जी राम जी का नया संस्करण 1 जुलाई से होगा लागू. ओमान तट पर अमरीकी सेना के अपाचे हेलीकॉप्टर को गिराए जाने के जवाब में अमरीका ने ईरान पर जवाबी हमले किए. और क्रिकेट में ऋतुराज गायकवाड़ के शतक की बदौलत भारत ने दांबुला में त्रिकोणीय एक दिवसीय श्रृंखला के पहले मैच में श्रीलंका

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: वो इलाहाबाद से पहुंचे दिल्ली। बचपन से उन्हें छपे हुए शब्दों से प्यार था।
1: राम कुमार वर्मा, उनकी एकांकी हमने कक्षा 6 में पढ़ी, तो मैं इलाहाबाद में बंद रोड की जगह है जहां उनके किनारे उनका घर था, तो जब मैं साइकिल से उधर से गुजरता था तो मैं उनके गेट के बाहर खड़ा होकर इंतजार करता था कि वो निकले, एक झलक में देख लूं, जैसे मुंबई में लोग फिल्म स्टार के लिए खड़े होते हैं।
0: लेखन के साथ साथ लेखकों से भी उन्हें बहुत प्यार था।
1: आगे देखो तो रघुपति साहब फिराक रहते थे, दाएं देखो तो अकबर इलाहाबादी रहते थे, बाएं देखो तो सीवाई चिंतामणि जैसा पत्रकार था।
0: वो हैं जाने माने लेखक पत्रकार प्रताप सोमवंशी।
1: पहले लिखा तुम्हें प्यार है और आगे भाभी बीमार है, छुटकी को आया बुखार है, आंखें जैसी की तैसी है, गठिया की हालत वैसी है, अब तो बिटवा है ये लगता, मौत ही जैसे अंतिम हल है, शेष कुशल है।
0: तो सुनिए आज के मेहमान 10 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: विविध भारती से कार्यक्रम जारी है चित्रलोक। चित्रलोक कार्यक्रम के बाकी गाने हम आपको सुनवाएंगे एक ब्रेक के बाद।
3: आ वार्ता छे एक नर्स अने एना અંતરમનની। આવી ગઈ સેલરી? હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત, પહેલા બુટ્ટી। સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત।
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: આરબીઆઈ કહે છે
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
7: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
8: और दोस्तों अब सुनते हैं हासिल फिल्म का गाना।

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ, જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
3: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
4: को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
5: आपको पता है, जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं. बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं.
3: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है.
5: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: आज के फनकार कार्यक्रम आज केंद्रित था अभिनेता जीवन पर।
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે। અત્યારે સવારના 10 થવા જઈ રહ્યા છે, થોડી જ ક્ષણોમાં સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર।

0: ના શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બે દિવસની બલ્ગેરિયા અને ફિનલેન્ડની સત્તાવાર મુલાકાતે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. સોમવતીય માસના દિવસે યાત્રાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેના જમ્મુ રેલવે વિભાગે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હરિદ્વાર વચ્ચે ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો. ફિલિપાઇન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના એક દિવસ પછી 37 લોકોના મોત, 500 ઘાયલ અને 32,000થી વધુ લોકો વિસ્થાપિત. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચી હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈનું પાણી ફરી છોડાશે. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી. અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. જામનગરમાં LCB અને CTA ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. ક્રિકેટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપી પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન અપાયું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે 96.7 મેગાહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, કાર્યક્રમનું પ્રથમ ગીત માણીએ તે પહેલાં આજના દિવસની વાત. દરેક દિવસ પોતાનું આગવું મહત્ત્વ લઈને આવતું હોય છે. મિત્રો, વિચારો કે દુનિયામાં માત્ર એક જ રંગ હોય તો દુનિયા કેટલી ફિક્કી લાગે. પરંતુ દુનિયા આપણને એટલી સુંદર લાગે છે કે કારણ કે અહીં અલગ અલગ રંગો છે. આપણી સંસ્કૃતિઓનું પણ આવું જ છે. ભાષા અલગ, પોશાક અલગ, ખાનપાન અલગ, પણ હૃદયના ધબકારા તો એક જ છે. મિત્રો, આજે છે સંસ્કૃતિઓ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંવાદ દિવસ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ જુદી જુદી સંસ્કૃતિઓના લોકો વચ્ચે નફરત દૂર કરવી, વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત કરવી. અને મિત્રો, આપણો ભારત દેશ તો આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખી ધરતી

જ મારો પરિવાર છે એવી ભાવનાને ચરિતાર્થ કરતો દ્રેશ છે. આપ સૌને આજના સંસ્કૃતિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સંવાદ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે ગુજરાતી ગીતોના કાર્યક્રમનું પ્રથમ ગીત માણીએ આસિત દેસાઈ અને હેમા દેસાઈના યુગલ સ્વરોમાં.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્યઘર.
1: શ્રોતા મિત્રો, આજે છે નેત્રદાન દિવસ. એક ક્ષણ માટે તમારી આંખને બંધ કરો, બિલકુલ બંધ. કેવું લાગે છે? આસપાસના બધા જ રંગો ગાયબ થઈ જાય. એક મિનિટ માટે પણ જો અંધકાર આપણને આટલો બેચેન કરી દીધો હોય તો જરા એમના વિશે વિચારો કે જેમની આખી જિંદગી આ અંધકારમાં વીતી છે. આજે વિશ્વ ચક્ષુદાન દિવસ. આ એક એવો દિવસ છે જે આપણને કોઈકની અંધાર ભરેલી દુનિયામાં દીવો પ્રગટાવવાની પ્રેરણા આપે છે. આપણા સમાજમાં ચક્ષુદાન વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે, પરંતુ ચક્ષુદાન એ પણ રક્તદાન જેટલું જ મહાદાન છે. એક વ્યક્તિનું ચક્ષુદાન બે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં આશાનો ઉજાસ ફેલાવે છે. આપ સૌને વિશ્વ નેત્રદાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે આપણે સંકલ્પબદ્ધ પણ થઈએ નેત્રદાન કરવા માટે. કાર્યક્રમમાં હવે આપણે આગળનું ગીત માણીએ. ગાયક કલાકારો છે રૂપકુમાર રાઠોડ અને સાથીદારો.

શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ ગાયકવૃંદના કલાકારોએ ગાયેલા ગીત સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે 96.7 મેગાહર્ટ્ઝ પર. હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. શ્રોતા મિત્રો, હિન્દી સિને જગતના ઉત્કૃષ્ટ ગાયક કલાકાર મિકા સિંઘનો આજે જન્મદિવસ. તેમણે હિન્દી સિને જગતને ખૂબ જ ઉત્તમ ગીતો આપ્યા છે તેમના સ્વરમાં. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર તરફથી શ્રી મિકા સિંઘજીને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ સાથે આજના ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપણે માણીએ તેમના ગાયેલા કેટલાક યાદગાર ગીતો. સૌપ્રથમ સાંભળીએ જબ વી મેટ ફિલ્મનું ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમ હવે પછીનું ગીત ફિલ્મ બજરંગી ભાઈજાનથી.

કાર્યક્રમના અંતમાં મિકા સિંહના જન્મદિવસની શુભકામનાઓ આપતા આજના એમના સફરનું અંતનું સોંગ મુબારકા ફિલ્મથી સાંભળીએ.

મિકા સિંઘના સ્વર સાથે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળશો.

0: પોઈન્ટ્સનો ઉછાળો. એક્સ પર સુભાષિત શેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેવાની વ્યાખ્યા રેખાંકિત કરતા સ્પષ્ટ કર્યું કે સમર્પણ અને કર્તવ્યના પથ પર ચાલનારી વ્યક્તિ જ જનવિશ્વાસ મેળવી શકે છે. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશના નેતાઓએ અભિનંદન પાઠવ્યા. સૌથી લાંબા સમય સુધી દેશના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનારા શ્રી નરેન્દ્ર મોદીનું આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે સન્માન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબો સમય સેવારત રહેવાના વિક્રમ માટે ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 કાર્યરત એરપોર્ટ હતા, જે હવે વધીને 164 થઈ ગયા છે. આનાથી દરેક ક્ષેત્રમાં નવી તકો આવી છે. ડીબીટી ટ્રાન્સફર 2014માં 7000 કરોડ રૂપિયાથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં 7.51 લાખ કરોડ રૂપિયાથી વધુ થયા. ઈરાન અમેરિકાની લડાઈ બહેરીન સુધી પહોંચી. મનામામાં અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો. સરકારે સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો બંધ કરશે અને તેના સ્થાને પ્લાસ્ટિકની નોટો લાવશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આવતીકાલથી 20 જૂન સુધી યોજાશે. સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર ખાતે નવનિર્મિત જિલ્લા પુસ્તકાલય ભવનની મુલાકાત લીધી. સોમવતી અમાસના દિવસે યાત્રાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેના જમ્મુ રેલવે વિભાગે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હરિદ્વાર વચ્ચે એક ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો. ફિલિપાઇન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના એક દિવસ પછી 37 લોકોના મોત, 500 ઘાયલ અને 32,000થી વધુ લોકો વિસ્થાપિત થયા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર સાંભળી રહ્યા છો. અગિયાર વાગીને 2 મિનિટ થઈ ગઈ છે અને સમય થઈ ગયો છે કાર્યક્રમ દિલસેનો. શ્રોતા મિત્રો, આજે એક નવી સવાર, નવા સપના અને નવી હિંમત સાથે એક નવી શરૂઆત કરીએ. જે વર્ષોથી માત્ર વિચારોમાં જ રહ્યું છે એને આ સરસ મજાની દુનિયાની મુલાકાત કરાવીએ. થોડું વધુ પોતાના પર વિશ્વાસ કરીએ અને પોતાના જ ચીયર લીડર બનીએ અને પોતાનું પ્રોત્સાહન બનીએ. બાકી અમે તો છીએ જ. જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે એ બધાની એ નવી શરૂઆત હોય કે નવો વિચાર હોય, તમારા બધાની આ પહેલને પ્રોત્સાહિત કરીએ અને શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ ડિયર જિંદગીનું આ ગીત, જેમાં ગાયક કલાકાર છે જસલીન બ્લોયર, બેકિંગ વોકલ્સ અને સાથીઓ. સંગીત છે અમિત ત્રિવેદીનું અને શબ્દો છે કૌશર મુનીરના.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ યે જવાની હૈ દિવાનીથી અરિજિત સિંહના સ્વરમાં સાંભળીએ. સંગીત છે પ્રીતમનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના.

ઉદિત નારાયણ હરિહરન અને કૈલાશ ખેરના સ્વરમાં ફિલ્મ સ્વદેશનું ગીત સાંભળીએ, જેમાં સંગીત છે એ આર રહેમાનનું, શબ્દો જાવેદ અખ્તરના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ ચક દે ઇન્ડિયાનું આ ગીત હેમા સરદેશીના સ્વરમાં. સંગીત છે સલીમ સુલેમાનનું, શબ્દો જયદીપ સાહનીના.

0: હેમા સરદેસાઈના સ્વર સાથે કાર્યક્રમ દિલસે અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમારી શરૂઆત નવા સપના હિંમત ભર્યા રહેશે અને આ સપનાઓ સાકાર થાય.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખે

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. ઘડિયાળમાં બરાબર 11:30 થઈ ગયા છે અને સમય થઈ ગયો છે જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નમ સાંભળવાનો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં શ્રોતા મિત્રો, મારે તમારી જોડે એક કલાકાર વિશે, એક અભિનેતા વિશેની વાત કરવી છે જેમની આજે પુણ્યતિથિ છે, જેમનું નામ છે જીવન. આ કલાકારને તમે ઘણી જગ્યાએ વિલન તરીકે જોયા હશે અને ખાસ કરીને નારદ મુનિના પાત્ર તરીકે. કલાકાર જીવનનું મૂળ નામ ઓમકાર નાથધર હતું. તેમણે પોતાના અભિનય જીવનની શરૂઆત ફેશનેબલ ઇન્ડિયા ફિલ્મથી કરી હતી. તમને ખબર છે કે તમે એમને નારદ મુનિના પાત્રમાં સૌથી પ્રસિદ્ધ ફિલ્મ 1950ની હર હર મહાદેવની હતી, જેમાં તમે એમને 60 વખત જોયા છે. એમણે 60 વખત દેવર્ષિ નારદનું પાત્ર ભજવ્યું છે અને આ અનોખા રેકોર્ડ માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે. આ સાથે તેમણે કેટકેટલી ફિલ્મો, અફસાના, સ્ટેશન માસ્ટર, અમર અકબર, એન્થોની, ધર્મવીર, બનારસી બાબુ, નાગિન, શ્રવણ, હીરાંજા, જોની મેરા નામ જેવા કેટકેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. આજે એમની પુણ્યતિથિ પર તેમને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ અને તેમને યાદ કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ કારવા ફિલ્મના આ ગીતથી, જેમાં ગાયક કલાકાર છે આશા ભોસલે અને આર ડી બર્મન. શબ્દો છે મજરૂહના.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ ચાઇના ટાઉનથી સાંભળીએ, જેમાં સ્વર આવ્યો છે મોહમ્મદ રફી અને સાથીઓએ. સંગીત છે રવિનું, શબ્દો મજરૂના.

હવે પછીનું ગીત કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે લાવારિસ, સંગીત કલ્યાણજી આનંદજીનું અને શબ્દો છે અંજાનના.

0: શ્રોતા મિત્રો, 96.7 FM આપે ટ્યુન કર્યું છે. હવે સમય છે એક નાનકડા વિરામનો.
1: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. छेल्ला 12 वर्ष थी અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. પતા હૈ, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મેં બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું જૂના હિન્દી ફિલ્મોના કાર્યક્રમ તરન્નુમમાં. કાર્યક્રમ આગળ વધીએ પહેલાં શ્રોતા મિત્રો, મારે તમારી મુલાકાત એક બીજા કલાકાર જોડે કરવી છે, જેમનું નામ છે ગિરીશ કરનાળ, જેઓ પ્રસિદ્ધ નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા રહ્યા છે. તેમણે સાહિત્યના સર્વોચ્ચ સન્માન જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે, તેમજ દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનો પ્રતિ પદ્મશ્રી પણ આપવામાં આવ્યો છે. સિનેમા જગતમાં તેમના ઉત્તમ યોગદાન માટે નિર્દેશન અને લેખન શ્રેણીમાં 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ જીત્યા છે. આજે એમની પુણ્યતિથિ છે, તો એમની પુણ્યતિથિ પર આપણે એમને સત સત નમન કરીએ છીએ. આ સાથે હવે પછી

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વૈશ્વિક શેરબજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 563 અને નિફ્ટીમાં 153 પોઈન્ટ્સનો ઉછાળો. દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી બનવા અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ સિદ્ધિ ભારતીય લોકશાહીની મજબૂતાઈ અને લોકોના વિશ્વાસનું પ્રતીક છે. શ્રી મોદીના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યાના પ્રસંગે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હીના મંત્રીઓએ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર નિર્માણના 4399 દિવસ પૂર્ણ થતાં અભિનંદન પાઠવ્યા. ભરૂચમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. દેશમાં વર્ષ 2014માં 2.3 ગીગાવોટ સૌર ઉત્પાદન ક્ષમતા હતી, જે 2026માં 172 ગીગાવોટ થઈ. આ સાથે જ સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ ગતિએ વિસ્તરી છે. મનીલામાં આસિયાન પ્રાદેશિક મંચના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં વિદેશ મંત્રાલયના સચિવ રુદ્રેન્દ્ર ટંડને ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં 114માં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કર્યું. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકામા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે બાળકો હતા. કોલિવૂડના લોકપ્રિય દિગ્દર્શક ભારતી રાજાનું 84 વર્ષની વયે ચેન્નઈમાં નિધન. તાપીમાં નિઝરના સુલવાડા વ્યાવલ નદી પટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, એક યાત્રિક નાવડી, એક મશીન અને એક ટ્રેક્ટર ઝડપાયા. અને ચીખલીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: યાદો કી મહેફિલ, ત્યારબાદ બરાબર 12:30 વાગ્યે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બરાબર 1 વાગ્યે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. બરાબર 2 વાગ્યે કાર્યક્રમ ત્રિવેણી. 2:35 ગુજરાતી ગીતો. બરાબર 3 વાગ્યે સખી સહેલી. ત્યારબાદ બરાબર 4 વાગે કાર્યક્રમ પિટારા સાંભળી શકશો. ત્યારબાદ બરાબર 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ. 6 વાગે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 6:30 મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ સાંભળશો. ત્યારબાદ 7 વાગે કાર્યક્રમ જયમાલા. 7:45 એક ગીત. ત્યારબાદ બરાબર 8 વાગે કાર્યક્રમ હવામહેલ. 8:15 કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત સાંભળી શકશો. ત્યારબાદ બરાબર 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી 12:05 યાદો કી મહેફિલ, ત્યારબાદ 12:30 મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સાંભળીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. સમય થઈ ગયો છે કાર્યક્રમ સહિયરનો.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, અત્યારે ભૌતિક જગત આધુનિક જીવનશૈલીનો એ હદે પ્રચાર અને પ્રસાર થઈ ગયો છે કે મોટાભાગના લોકો એનાથી ખૂબ અંજાઈ જાય છે. સુવા ઉઠવાની અનિયમિતતા, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર, આ બધું એટલું બધું વધી ગયું છે કે એના કારણે ઘણા બધા શારીરિક માનસિક પ્રોબ્લેમ્સ અનુભવાઈ રહ્યા છે.
1: પણ એક વસ્તુ છે જે આપણને આપે છે તણાવમુક્ત, શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવનની ચાવી, જે શીખવે છે કોઈ પણ દવાઓ વગર જીવન જીવવાની કળા, અને એ છે યોગ. સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે ખબર છે મિત્રો? સ્વાસ્થ્યની વ્યાખ્યા એમ કહે છે કે જેનું શરીર સ્વસ્થ છે, મન પ્રસન્ન છે, ઇન્દ્રિયો ઉપર પોતાનો કાબૂ છે, તેમજ બધા દોષ, ધાતુઓ, મળ તથા અગ્નિ સમભાવમાં હોય, તેને જ સ્વસ્થ કહી શકાય.
0: અત્યારના સમયની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને જ પૂર્ણ સ્વાસ્થ્ય માને છે. હવે વિચાર આવે કે આ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ ના હોય, પરંતુ હા, એ માટે પ્રયાસ તો ચોક્કસ કરી શકાય ને. જેમનું શરીર સ્વસ્થ હોય તેમણે માનસિક અને ભાવનાત્મક સંતુલન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ખુશહાલ જીવન માટે એ ખૂબ જ અગત્યનું છે.
1: ઘણા બધા રોગો હવેના સમયમાં એવા છે જે શારીરિક વિકારથી નહીં પણ માનસિક વિકારથી થાય છે. યોગ અને ધ્યાન એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તે તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં, મનને શાંત રાખવામાં તથા રોજિંદા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદરૂપ થાય છે. આ માટેના કેટલાક આસનની વાત કરીએ તો આ આસનો છે. બાલાસન. આ આસન કરવાથી મનને શાંતિ મળે છે, થાક દૂર થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
0: ભુજંગાસન. આ આસન તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુધારે છે.
1: વક્રાસન. તે સ્પાઇનલ કોડની ફ્લેક્સિબિલિટી વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે.
0: તાડાસન. માનસિક એકાગ્રતા વધારવા અને સ્થિરતા લાવવા માટે આ આસન ખૂબ જ સુંદર પરિણામ આપે છે. આ ઉપરાંત મિત્રો, પ્રાણાયામ મનની શાંતિ માટે ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે, જેમ કે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ વગેરે. આ પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સ્ટ્રેસ તથા ડિપ્રેશન જેવા સમયે રાહત મળે છે.
1: ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી આપણા સમગ્ર જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. ધ્યાન દ્વારા આપણે સ્વને જાણી શકીએ છીએ. જો દૈનિક જીવનમાં ધ્યાન મેડિટેશનને સ્થાન આપવામાં આવે તો વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે. વ્યક્તિ માનસિક રીતે વધુ શાંત બને છે, જેથી કરીને જીવનને અને જીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે છે.
0: તો ચાલો મિત્રો, જીવનમાં એક સારો બદલાવ લાવીએ. યોગ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. વધુ સારું માનસિક અને ભાવ

0: ભાવનાત્મક સ્વાસ્થ્ય માણીએ. અને આ વાત સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં આપના ઈમેલ્સ અને પત્રોની સાથે. તો સૌથી પહેલો આ પત્ર છે, ઓહો, આ પત્ર તો કંઈક કોયડો લઈને આવ્યો છે ને. પત્ર લખનારે પોતાનું નામ અને શહેરનું નામ શોધવાનું ટાસ્ક આપણને આપ્યું છે. તો વાંચીએ પત્ર અને પછી અનુમાન લગાવીએ કે કોનો છે આ પત્ર. પત્રનું શીર્ષક છે, મેરે નામ કો ઢૂંઢો ગામ કો ઢૂંઢો. આકાશવાણી કા હું મેં બચપન સે દીવાના, ઉસમે હર પ્રોગ્રામ કે ધર કો ઢૂંઢતા હું.
1: અલ્પા, આ પત્ર આગળ વાંચો ને પહેલા જ કહી દઉં કે આ પત્ર છે આપણા શાયર મિત્રનો.
0: બિલકુલ, ઉત્તર સંડા નડિયાદથી,
2: રમેશભાઈ એલ ભાટિયાનો.
0: જોયું ને રમેશભાઈ, આપકે નામ કો ઓર આપકે ગાંવ કો દોનો કો હમને ઢૂંઢ લિયા. તો ચાલો એમની કવિતા આગળ વાંચું છું. હર મનોરંજન પે હે મેરા દિલ ફિદા, ઉસ મનોરંજન કે કદમ કો ઢૂંઢતા હું. ગુલમહર કા અનોખા ચમકતા હૈ સિતારા, ઉસ સિતારો મેં ગીતો કી બહાર ઢૂંઢતા હું. ગલે લગાયા મેને સુગમ સંગીત કે ફૂલ કો, સૈયર મેં દોનો બહેનો કી ખુશિયાં ઢૂંઢતા હું. ઇસ આકાશવાણી કી સફર મેં જીને કી રાહ ઢૂંઢતા હું. તો રમેશભાઈ, તમે તમારું નામ અને ગામ લખો કે ના લખો, અમે જ નહીં પણ દરેકે દરેક શ્રોતા મિત્ર પણ એ જાણી જ જશે અને સમજી જ જશે.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે અમદાવાદથી આપણા વડીલ શ્રોતા મિત્ર અને ઘણા લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલા શ્રોતા મિત્ર બુદ્ધિધન દાદાનો. લખે છે કે આપ બંને વાલી બહેનો અને માવાણી સાહેબ, આપે સહિયરને 29 એપ્રિલના કાર્યક્રમ દ્વારા વિશ્વ વંદ્ય બનાવ્યું. આપે રૂપક ગાંધી દ્વારા આ કામ કર્યું છે અને જે ખૂબ ઉમદા છે. છેલ્લા લગભગ 65 વર્ષોથી હું ઓલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલો છું, બધા જ કાર્યક્રમો સાંભળું છું, પરંતુ આજના દિવસ અને સહિયર કાર્યક્રમ માટે શબ્દો નથી. આજના કાર્યક્રમ દ્વારા સહિયરને 4 ચાંદ લાગ્યા છે. હું ઘણા બધા વર્ષોથી લગભગ 2009 અને ત્યારબાદ પણ લગભગ 2019 સુધી અને ઘણા સમય સુધી આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યો છું અને મને આ સિવાય પણ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અચૂક હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરંતુ આ કાર્યક્રમ સાંભળવા મળ્યો તેથી હું ખૂબ ખુશ થયો છું. આકાશવાણીની આખી ટીમને, સહિયરની ટીમને ધન્યવાદ આપું છું. અને આવા સુંદર કાર્યક્રમો સંભળાવવા માટે સહિયર નિમિત્ત બને છે તે માટે હું વધારે ધન્ય થયો છું. બુદ્ધિધન દાદા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારે આપનું માનવું જોઈએ કે આપના જેવા વડીલ શ્રોતા મિત્ર પાસેથી અમને આટલો સુંદર અભિપ્રાય મળે એટલે એ અમારા માટે ખરેખર અહોભાગ્ય કહેવાય. થેન્ક યુ સો મચ.
0: અને હવે ઓપન કરીએ આજનું આપણું ઇમેલ બોક્સ. તો આમાં સૌથી પહેલો ઇમેલ મને દેખાઈ રહ્યો છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્રો વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બને તો તમારા ઘરની આજુબાજુમાં ઠંડા પાણીના કુંડા મૂકજો જેથી પશુ પંખી પાણી પીવે. આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે બધા જીવનું ધ્યાન રાખવું જોઈએ. માણસ જેવું જીવન કોઈને મળ્યું નથી. માનવ સર્વશ્રેષ્ઠ છે અને એટલે જ ખરાબ કામ કરતા પહેલા તમારી અંદર રહેલા આત્માને પૂછજો, કારણ આત્મા એ જ પરમાત્મા છે. ભગવાન ક્યાંય બહાર નથી, તમારી ભીતર જ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જી માધુભાઈ, બિલકુલ વિચારવા જેવી અને અનુસરવા જેવી ખૂબ જ સુંદર વાત આજે આપે શેર કરી છે. થેન્ક યુ સો મચ.
1: અને હવે આ ઇમેલ છે આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો, વલસાડથી. લખે છે કે હું છેલ્લા 4-5 મહિનાથી સહિયરનો નિયમિત શ્રોતા બન્યો છું. પ્રથમ વખત મેં જ્યારે વલસાડના સ્થળો વિશે લખેલું ત્યારે આપ લોકો મારું સ્વાગત કરવાનું ભૂલી ગયેલા. કંઈ વાંધો નહીં, મોડેથી પણ કરી શકો છો. બેટર લેટ ધેન નેવર. જી હોસંગભાઈ, એકદમ સાચી વાત છે. જો કે અમારાથી આવું બને તો નહીં, પણ જો બન્યું હોય તો બંને કાન પકડીને સોરી બસ. અને હા, આપે જેમ કહ્યું તેમ સ્વાગત તો અમારા શ્રોતા મિત્રોનું અમે હર હંમેશ કરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, હોસંગભાઈ જેઓ ઘણા સમયથી આપણને નિયમિત અભિપ્રાયો આપે છે, સહિયર પરિવારમાં એમનું સ્વાગત થઈ જાય.
2: સ્વાગત સ્વાગત સ્વાગત
1: હોસંગભાઈ. અમે આશા રાખીએ કે હવે

0: ની ફરિયાદ દૂર થઈ હશે. આગળ આપી ઈમેલમાં જણાવ્યું છે કે વલસાડ બે વસ્તુઓ માટે પ્રખ્યાત છે, એક તો ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને બીજી કેરી. અત્યારે કેરીની સિઝન ચાલે છે અને વલસાડની હાફૂસ કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહો તો થોડી તમારા માટે મોકલાવી આપું. એમ પણ આપ બંને બહેનો કેરીની મીઠાશ જેવી રીતે જ અમારા પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ, કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો.
1: અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાંયડો આપતો કાર્યક્રમ સહિયર અમારો પ્રિય કાર્યક્રમ છે. તારીખ 22 મે ના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય

0: પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો.
1: અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાંયડો આપતો કાર્યક્રમ સહિયર અમારો પ્રિય કાર્યક્રમ છે. તારીખ 22 મેના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય અને ઋતુ અનુસાર તૃપ્તિબેન શાહની જે મુલાકાત રજૂ થઈ અને એમાં ગરમીથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ ઝીણી ઝીણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તે અમને ખૂબ જ ગમ્યું. આટલી સરસ મુલાકાત માટે તૃપ્તિબેનને ફાલુદા સફર અભિનંદન.
2: અરે વાહ કિરીટભાઈ, યે હુઈ ના કિરીટભાઈ વાલી વાત. હું વિચારતી જ હતી કે થોડા સમયથી કિરીટભાઈએ વાનગીની કોઈ વાત નથી કરી અને આજે તો તમે મોઢામાં પાણી લાવી દે એવું ફાલુદા યાદ કરાવી દીધું. ભાઈ વાહ, હવે તો અમારે પણ પીવું પડશે.
0: તો કિરીટભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે મોચી બજાર ગામ પડદરી જિલ્લા રાજકોટથી આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્રમિત્ર રૂપેશકુમાર ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્રમિત્રોને એમણે યાદ કર્યા છે. જણાવે છે કે 4 મેના રોજ કચ્છ વિશે જે કાર્યક્રમમાં માહિતી આપી, કચ્છી ભાષા વિશે, કચ્છી ખાણીપીણી વિશે જે વાતો કરી તે ખૂબ સરસ રહી. આકાશવાણીએ 90 વર્ષ પૂર્ણ કર્યા આ વિશેની કિરીટભાઈ સોલંકીએ ખૂબ સરસ વાતો કરી, ખૂબ ગમી, ખૂબ ખૂબ અભિનંદન. તો 18 મેના રોજ રજૂઆત સરસ રહી, આદિલ મંસૂરી સાહેબ વિશેની ખૂબ સરસ માહિતી મળી અને ગઝલ સાંભળવાની પણ ગમી. તો 20 મેના રોજ બંને સખીઓએ મિત્રોના પત્રોના અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ સરસ અપાયો, આભાર. ધીરજભાઈ રબારીની વાતચીત ખૂબ સારી લાગી, અભિનંદન.
1: રૂપેશકુમારે ઇમેલમાં એમની ફરમાઈશનું ગીત પણ લખીને મોકલ્યું છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફિલ્મ રાખના રમકડાનું આ ગીત.

0: અને લિપિ હવે એક નવા શ્રોતા મિત્ર સૈયર પરિવાર સાથે જોડાયા છે. આજે પ્રથમ વખત એમનો ઈમેલ આવ્યો છે.
1: કોણ છે
0: આ શ્રોતા? છે સેક્ટર 2B ગાંધીનગરથી જી કે પરમાર. તો ચાલો સૈયર પરિવારમાં એમને આવકારીએ.
1: બિલકુલ,
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તેઓ જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ પરમાર સાહેબ. અને આપ પણ વર્ષોથી આકાશવાણી સાથે એક શ્રોતા તરીકે સંકળાયેલા છો, તો આ અભિનંદનના હકદાર આપ પણ છો. આપને પણ અભિનંદન. આગળ તેઓ લખે છે કે તારીખ 25 મે સોમવારના કાર્યક્રમમાં સુરતી બોલીના શબ્દો સાંભળવા ગમ્યા. સુરતની આજુબાજુના સ્થળો, તેની કલા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રાવજી પટેલની રચના સાંભળવાની ખૂબ મજા આવી. આકાશવાણી સાથે ઘણા સમયથી જોડાયેલ છું. વાટેઘાટે મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ અને વિવિધ ભારતી અમદાવાદના તમામ કાર્યક્રમો સાંભળવા ગમતા હતા. અમદાવાદના શ્રોતા ધીરજભાઈ રબારીના કારણે આપની સાથે જોડાવાનું શક્ય બન્યું છે. વાહ, તો પરમાર સાહેબ, સૌથી પહેલા તો અમારે થેન્ક યુ કહેવું પડશે ધીરજભાઈને કે એમણે તમને અમારી સાથે જોડ્યા. અને આપ તો આકાશવાણી સાથે, વિવિધ ભારતી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો, તો આ જ રીતે જોડાયેલા રહેજો અને સૈયર કાર્યક્રમ પણ સાંભળતા રહેજો.
1: તો હવે આ સરસ મજાનો ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા અને હિવા એમના ભાણિયા ભાણકીઓ અને નવા પધારેલા મહેમાન પત્રીજી રીવાબેન. તો ઇમેલમાં જણાવે છે કે 18મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં આપેલ માહિતી તથા ગુજરાતી કવિ આદિલ મંસૂરી વિશે જે વાતો કરી તે સરસ હતી. બંને ગઝલ સાંભળવાની મજા આવી ગઈ. તે મારી પણ પસંદગીની ગઝલો હતી. અમિતભાઈ, ખરેખર જ્યારે આ કાર્યક્રમ બનાવતા હતા ને ત્યારે જ અમને ખબર હતી કે આ કાર્યક્રમ અમારા ગઝલ પ્રેમી શ્રોતા મિત્રને ખૂબ ગમવાનો છે. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત હતો. સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. રેડિયો મિત્રો સાથે ફોનમાં વાતચીત પણ થઈ તે ખૂબ જ સરસ રહી. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો જે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. તો વળી 22મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ. શરૂઆતની માહિતી સારી હતી. ડોક્ટર તૃપ્તિ શાહે ઉનાળામાં થતા રોગો વિશે, ચામડીની કાળજી વિશે, સારવાર વિશે સરસ માહિતી આપી. માધુભાઈની પસંદગીનું ગીત પણ સરસ હતું. તો શ્રોતા મિત્રો, અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ છે જેમાં એમણે ઘણા બધા શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને યાદ કર્યા છે. આ ઇમેલમાં એમણે યાદ કર્યા છે 1. અનિલભાઈ દેસાઈ, 2. બાબુભાઈ દરજીને, બુદ્ધિદેન દાદાને, જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, આત્મારામભાઈ ગોંડલિયા, અલ્પા નિર્મળ, કલ્પા ઉપાધ્યાય, દીપકભાઈ પરમાર, કરસનદાસ બાપુ, અંકિતા સતાણી, અંજલિ રાજ્યગુરુ, આશાબેન ચુડાસમા, કિરીટભાઈ સોલંકી, શાંતિલાલ માથુકિયા, ખોડુભાઈ ગઢવી, વિવેક માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ સુપેડા, ધીરજભાઈ રબારી, સચિન પરમાર, પ્રવીણચંદ્ર વાઘેલા, જેઠાભાઈ ભરવાડ, આરતીબા ગોહિલ, પ્રદીપ મહેતા, રમણીકભાઈ ઝાલા, રૂપેશભાઈ ચુડાસમા, આ બધા મિત્રોને એમણે યાદ આપી છે. વાહ ને અમિતભાઈ, આપનો આ ઇમેલ તો એકદમ વિશેષ અને અલગ લાગ્યો. બધા જ પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને, શ્રોતા મિત્રોને આપે યાદ કર્યા. આઈ એમ શ્યોર કે એ લોકોને પણ આપના ઇમેલમાં પોતાના નામ સાંભળીને ખૂબ

0: આનંદ થયો હશે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે 25મી મે અને 27મી મેના રોજ મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણી સરની મુલાકાત માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી. લાજવાબ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અમિતભાઈ આપના આ રિવ્યુ માટે.
1: અને હવે આ ઇમેલ છે ગામ કોટડા ચકાર ભુજથી વાંઝા દરજી હિરેન સુપેડા અને દયા સુપેડાનો. જણાવે છે કે તારીખ 22મી મે શુક્રવારના આપ બંને બહેનોએ જૈવ વિવિધતા દિવસ વિશેની સરસ વાતો કરી. વાર્તા ટાઈમ મશીન અને ચર્મરોગ નિષ્ણાત તૃપ્તિબેન શાહની મુલાકાત પણ સરસ રહી, કારણ કે હાલ ગરમીના કારણે પરસેવાથી ફંગલ થઈ જાય છે, માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તૃપ્તિબેને ખૂબ જ સરસ માહિતી આપી. તો આટલા સરસ કાર્યક્રમ માટે અલ્પાબેન, લિપિબેન તેમજ હિતેશભાઈ માવાણીનો ખૂબ ખૂબ આભાર. તેમજ માધુભાઈની પસંદગીનું ગીત પણ ખૂબ જ ગમ્યું. હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. જી હિરેનભાઈ, જે રીતે આપને કાર્યક્રમ ગમ્યો, અમને પણ આપનો ઇમેલ ગમ્યો, તો બસ આ જ રીતે સરસ મજાના ઇમેલ્સ કરતા રહેજો અને કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો.
0: તો હવે આ એક ઇમેલ છે અમદાવાદથી. શ્રોતા સહેલી સહિયર છે નીલાબેન પટેલ, જેઓ સિંગર છે, ગાયિકા છે અને જણાવે છે કે 25મી મેનો કાર્યક્રમ, સોમવારનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મહેશભાઈ શાહે જે વાતો કરી તે ખૂબ જ ગમી. સહિયર કાર્યક્રમ અને આકાશવાણી હું નિયમિત સાંભળું છું, મને ખૂબ ગમે છે. નીલાબેન, આપનો અભિપ્રાય આપે અમારા સુધી પહોંચાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સહિયર કાર્યક્રમમાં આપનો આ પ્રથમ ઇમેલ છે, તો સહિયરના પરિવારમાં, સહિયર શ્રોતા પરિવારમાં આપનું સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: તો હવે આ ઇમેલ આવ્યો છે 7 સમુંદર પારથી, એટલે કે અમેરિકાથી. લખનાર છે હરીશ શુક્લા. તેઓ લખે છે કે હું અમેરિકામાં રહું છું લાંબા સમયથી અને સહિયર કાર્યક્રમ સાંભળું છું અને મારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ સાંભળવાનું હવે હું ચાલુ રાખીશ. અરે વાહ હરીશભાઈ, અમને ખૂબ જ ખુશી થઈ કે આપ અમેરિકા રહીને પણ સહિયર કાર્યક્રમ સાંભળો છો અને સરાહો છો. તો ચોક્કસથી આપ સહિયર કાર્યક્રમ સાંભળવાનું ચાલુ રાખજો. સહિયર કાર્યક્રમમાં આપે આ પ્રથમ વખત ઇમેલ કર્યો છે, તો સહિયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: મિત્રો, ગામ ચરાડા, તાલુકા માણસા, ગાંધીનગરથી ગિરીશભાઈ મેસરિયા સહિયરના નિયમિત શ્રોતા અને પત્રમિત્ર છે. તેઓ અવારનવાર એમની સ્વરચિત કવિતા સહિયર કાર્યક્રમમાં લખીને મોકલતા હોય છે. ગયા બુધવારે એમના પત્રનું વાંચન કર્યું હતું, પરંતુ સમયના અભાવે એમણે લખીને મોકલેલ કવિતાનું પઠન નહોતા કરી શક્યા. તો ચાલો આજે માણીએ એમની સ્વરચિત કવિતા.
0: કવિતાનું શીર્ષક છે કવિતાનું અંતરપટ. કૌંચ પંખીના રક્તમાં મહેકાય કવિતા, બાંકે બિહારીની બંસરીમાં રેલાય કવિતા.
1: કવિતા તો કવિના ઉરમાં ભરાયેલ મહાસાગર, અષાઢી વાદળમાં વિરહી યક્ષની વંચાય કવિતા.
0: આધાર વિનાના આભમાં વાસ અવિનાશનો, મેઘધનુષના સપ્તરંગોમાં રંગાય કવિતા.
1: સોળ શણગાર સજી આ ઉભી વસુંધરા, વસંત વર્ષાના મહારાજમાં છલકાય કવિતા.
0: કોયલના ટહુકામાં મદહોશ થાય વન વગડો, કવિ કલાપીના કેકારવમાં ગહેકાય કવિતા.
1: સરિતાના વેગમાં પિયુ મિલનની ઝંખના, મહાસાગરની ભરતીમાં ગુગવાય કવિતા.
0: ડાયરાની મોજમાં હોકારા ભરે પાદર ના પાડ્યા, રંગ કસુંબલ જોબનની આંખમાં ઉભરાય કવિતા.
1: દેવાલયોમાં દિનરાત ઝાલરનો ઘંટારવ ગાજે, આરતીની જ્યોતમાં ઝગમગ ઝબુકાય કવિતા.
0: ધબકતા લોકજીવનમાં આવે રૂડા અવસરો, નવવધુના ઘૂંઘટમાં લજામણી જેવી શરમાય કવિતા.
1: વીર માંગડાવાળાની અધૂરી પ્રીતનો ભેરુ વડલો, જંતરના તૂટેલા તારમાં પડઘાય કવિતા.
0: અઢી અક્ષરનો મહિમા જાણે કવિવરો, સ્નેહના બંધારણમાં આલેખાય કવિતા. વાહ ગિરીશભાઈ, ખૂબ સુંદર કવિતા લખીને મોકલાવી છે આપે. કવિતાનું અંતરપટ. આ કવિતા મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે આ સંદેશ છે સહિયરના નિયમિત શ્રોતા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. તેઓ જણાવે છે કે 5મી જૂને શુક્રવારે તમે સ્ટુડિયોમાં મોગરાના ફૂલ લઈને આવ્યા અને એની સુગંધ છેક જામનગર સુધી અમે મહેસૂસ કરી શક્યા. ધર્મેન્દ્રસિંહજી કહે છે કે મોગરાનો છોડ અને મોગરાના ફૂલ તો મને પણ ખૂબ જ ગમે છે. ધર્મેન્દ્રસિંહજી, સાચું કહું, 5મી જૂનના કાર્યક્રમ પછી તો મને ઘણા બધા લોકોએ એવું કીધું કે જો લિપિબેન માટે તમે મોગરાનું છોડ લાવવાના હો તો અમારા માટે પણ ચોક્કસ લાવજો.

0: કારણ કે મોગરો તો અમને પણ ખૂબ જ ગમે છે. અને ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારની વાત કરી છે કે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને સરકાર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપે છે, કારણ કે એ સમયે વાતાવરણમાં ગરમી ખૂબ હોય છે. પરંતુ અમારી વાત કરું તો અમે તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર જ હોઈએ છીએ અને અમને જરાય ગરમી લાગતી નથી, કારણ કે અમે વૃક્ષના છાયામાં હોઈએ છીએ. અમારે ત્યાં ખૂબ બધા વૃક્ષો છે. પીપળો, વડ, કણજ જેવા વર્ષો જૂના વૃક્ષોનો છાંયો અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારે ત્યાં વડનું ઝાડ છે જે 80 વર્ષ પહેલાનું ઝાડ છે, કણજનું વૃક્ષ છે જેને 45 વર્ષ થયા, અને એ વૃક્ષની ખાસિયત એ છે કે દાંત દુખતા હોય ત્યારે એની ડાળખી કાપી લેવાની અને ચાવવાની, એનું દાંતણ કરવાનું, જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે, અને આનો મેં જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ બધા જ વૃક્ષોના છાયામાં અમે આરામથી અમારો બપોરનો સમય પસાર કરીએ છીએ. વાહ ધર્મેન્દ્રસિંહજી, આ જ તો ખાસિયત છે વૃક્ષોની, અને એટલે જ તો વધુ ને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત ઉપર સરકાર ભાર મૂકી રહી છે. વિવિધ સંસ્થાઓ અને એનજીઓસ પણ આ જ કારણથી વધુ ને વધુ વૃક્ષો વાવી રહી છે. અને એટલે જ આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ વૃક્ષારોપણ જરૂરથી કરીએ, અને જ્યાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય ત્યાં આપણી સેવા આપીએ, આપણે સહભાગી બનીએ. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહજી જણાવે છે કે ડોક્ટર એપી સિંહની માવાણી સાહેબે લીધેલી મુલાકાત સાંભળવાની ખૂબ જ મજા આવી. જૈવ વિવિધતા વિશેની, પર્યાવરણ વિશેની ખૂબ જ સરસ માહિતી મળી. પર્યાવરણ દિવસને અનુલક્ષીને આખો એક કાર્યક્રમ ખૂબ જ સરસ. ધર્મેન્દ્રસિંહજી, આપનો પણ ધન્યવાદ. આપ હંમેશા કાર્યક્રમનો નિયમિત પ્રતિભાવ આપો છો, અને ખાસ તો આપના વિસ્તારની વૃક્ષોની જે માહિતી આજે આપે આપી એ અમને ખૂબ ગમી. તો બસ કાર્યક્રમ સાંભળતા રહેજો અને આવી સરસ મજાની માહિતી અમારી સાથે શેર કરતા રહેજો. તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઈમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપી ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahir@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસની.
1: દેખાડ. 20,000ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી યહ ઉપલબ્ધિ વિશેષ રૂપ સે ઉલ્લેખનીય હૈ ક્યુંકિ ભારત જૈસે 140 કરોડ સે અધિક આબાદી વાલે દેશ કા શાસન પ્રશાસન અત્યંત વ્યાપક ઓર જટિલ હૈ. ભાષાઈ, સાંસ્કૃતિક, ધાર્મિક તથા ભૌગોલિક વિવિધતાઓં સે યુક્ત ઇસ રાષ્ટ્ર કા સફલ નેતૃત્વ ઓર સંચાલન અપને આપ મે એક બડી જિમ્મેદારી ઓર ચુનૌતી હૈ. યહ વિશ્વ કે સબસે બડે લોકતંત્ર મે લગાતાર 3 બાર રાષ્ટ્રીય જનાદેશો દ્વારા જનતા કા નિરંતર ભરોસા દર્શાતા હૈ. સાથ હી ઉન્હે અબ તક 30 સે અધિક દેશો દ્વારા સર્વો उच्च नागरिक सम्मानों से भी सम्मानित किया गया है. प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તન યુગનું પ્રતિબિંબ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્ર નું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે.
2: આજ માન્ય પ્રધાનમંત્રીજી ભારત મે ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ હુએ હૈ. માન્ય પ્રધાનમંત્રીજી ઇસી તરીકે સે દેશ કી સેવા કરતે રહે ઓર દેશ કા જો ભવિષ્ય બનાને કા સંકલ્પ ઉન્હોને લિયા હૈ, જિત ભારત બનાને કા સંકલ્પ જો ઉન્હોને લિયા હૈ, તો સંકલ્પ મે હમ સભી 140 કરોડ દેશવાસી સંકલ્પ મે જુડે એસી પ્રાર્થના.
0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી જોડાણની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ

0: 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
1: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए तो सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગૌરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં CNGની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ PNGનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે LPG કનેક્શનને PNG કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકને ચલણી નોટોમાં બદલાશે. PIBએ સ્પષ્ટતા કરી છે કે RBI અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઈરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઈરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. NDA દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ સાંભળશો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જિંદગી કે નયે સફર મેં નોકરી કે લીએ કહીં ઓર ચલ દિયા. અબ ઇસ બાત કો પઢકર હમ એક હી બાત કહેંગે કે કભી કભી હમે इस बात को मान लेना चाहिए कि जो होता है अच्छे के लिए होता है. इससे बात बदल तो नहीं जाती लेकिन दिलासा ज़रूर मिलता है. एक साथी ने लिखा है, नेहा जी आप लोग बताते हैं कि पहले से ही इबारत डालते हैं, मुझे इबारत पहले से नहीं मिलती. जब आप रेडियो में बताते हैं तब इबारत सुनती हूँ और फिर उसके बारे में सोचने का, गाने पोस्ट करने का समय ही नहीं मिल पाता. हो सकता है कि आपको इबारत नहीं दिख रही हो.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી

અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 2:15 દોપહર સમાચાર સાંભળશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ

0: હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો.
2: વધારે પ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્રજી અવધી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા.
0: ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 1 મહિનામાં 1470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરૂષો, 42 સગીર અને 234 સગીરાઓને છોકરીઓનો સમાવેશ શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહાવા પડેલા 2 યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહાવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. 2 દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખેતી રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાળા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર

0: પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ વિધિ મહેતાના સ્વરમાં પ્રિયકાંત મણિયારની આ રચના.

0: મમ્મી આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
6: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
4: હવે પછીની રચના વિનોદ જોશીની, સ્વર નિરાલી જાનીનું.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 3 વાગે આપ કાર્યક્રમ સખી સહેલી સાંભળશો.

0: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 5 વાગ્યાનો. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 10મી જૂન 2026ને બુધવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ. સરગમ કાર્યક્રમનો પ્રારંભ કરીશું મેં પ્રેમ કી દિવાની હું આ ફિલ્મના ગીત સાથે, જેમાં સ્વર છે KS ચિત્રા અને શાનનો, સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો લખ્યા છે દેવ કોહલીએ.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ચિત્રાના સ્વરમાં ફિલહાલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો લખ્યા છે ગુલઝારે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા તુમ બિન, આ ફિલ્મનું ગીત અભિજીત અને ચિત્રાના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત આપ્યું હતું નિખિલ વિનયે અને શબ્દો હતા ફૈઝ અનવરના. સરગમ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અરમાન ફિલ્મનું આ ગીત ચિત્રાના સ્વરમાં, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ ચિત્રા અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં ફિલ્મ જિદ્દીનું, જેમાં સંગીત છે દિલીપ અને સમીર સેનનું અને શબ્દો છે સમીરના.

સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

0: FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 5:30 PM. રજૂ કરીએ છીએ સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
0: સુરીલી સાંજ કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ સોલી કાપડિયાના સ્વરમાં, જેના રચયિતા છે ભાગ્યેશ ઝા.

0: ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
0: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: વિજ્ઞાપન વિરામ બાદ આપ સર્વે શ્રોતાઓનું સુરીલી સાંજ કાર્યક્રમમાં પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને આપને સંભળાવીએ વિભા દેસાઈના સ્વરમાં આ ગીત.

0: તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સુરીલી સાંજ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ નિશા ઉપાધ્યાય અને કમાલ ત્રિવેદીના સ્વરમાં, જેના રચયિતા છે તુષાર શુક્લા.

સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યાનો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર એક વિશેષ કાર્યક્રમ.

0: વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ, આવો સાંભળીએ આ વિષય પર સામૂહિક ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા અને જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા. પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
1: કેન્દ્ર સરકારના 12 વર્ષની જે લેખાજોખા છે એ લેખાજોખાની આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને માળખાકીય વિકાસ જે થયો છે એના ઉપર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. તો જયવંતભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ.
2: જી,
1: કેન્દ્રની સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, એણે 12 વર્ષમાં ઘણા બધા માળખાકીય ફેરફારો કર્યા. આમ તો એમ કહી શકાય કે ભારતની અંદર જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણાને જે માર્ગથી જોડ્યા હતા એ માર્ગ વિકાસ કર્યો, માળખાકીય વિકાસ કર્યો. કદાચ એવું જ એક દ્રષ્ટિબિંદુ એમણે કેન્દ્રમાં પણ અપનાવ્યું છે અને આમ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં પણ માળખાકીય વિકાસને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. શું કહેશો?
2: સૌ પ્રથમ તો આપણે ગુજરાતમાં વસીએ છીએ, ગુજરાતની આપણી શ્રોતાવર્ગ છે, એટલે ગુજરાતના સંદર્ભમાંથી જ વાતની શરૂઆત કરીએ તો મને લાગે છે કે યોગ્ય રહેશે. અને અત્યારે જે તાજેતરમાં જે આંતરમાળખાકીય એક જાહેરાત થઈ કે સરખેજ ધોરેરા વચ્ચે હાઈસ્પીડ રેલવેને અનુમતિ મળી છે,
1: બરાબર છે,
2: અને એ જ સાથે ધોરેરા એક્સપ્રેસ વે પણ ઉદ્ઘાટિત થયો અને એને જો જોવામાં આવે તો ભાવનગર અને અમદાવાદ જે બે મહત્વના વ્યાપારિક રીતે અલંગ શિપયાર્ડની રીતે પણ જોઈએ અને અમદાવાદ તો આર્થિક રાજધાની કહેવાય છે ગુજરાતની,

0: અને એક રીતે ગ્રોથ એન્જિન પણ છે ગુજરાત દેશનું. તો એ રીતે અમદાવાદ અને ભાવનગરનું અંતર છે એ ઘટવાની તૈયારીમાં છે, ઘટી ગયું છે ઓલરેડી. સાથોસાથ કલ્પસર પરિયોજના એની પણ કામ છે એ ચાલુ થઈ ગયું છે, એટલે એ પણ ભાવનગર અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડી દેશે. ભાવનગર અને દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસ ચાલુ થઈ હતી, એમાં પણ ભાવનગર અને દહેજ વચ્ચેનું અંતર છે એ ઘટી ગયું છે. તો આવા મુખ્ય આપણે જો જોવામાં આવે તો આવું તો ઘણું બધું કહી શકાય એમ છે, પણ આપણે ગુજરાતના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છીએ એટલે એના કારણે લોકોને પણ ધ્યાનમાં આવશે કે કેટલું એક મોટો પરિવર્તન આપણે એના સહભાગી સાક્ષી બની રહ્યા છીએ. કે આપણે ગુજરાતના આજે કોઈ પણ ખૂણે જવું હોય, એક ખૂણેથી બીજા ખૂણે, એક શહેરથી બીજા શહેરમાં આપણી પાસે અનેક માર્ગ ઉપલબ્ધ છે. કે આપણે દાખલા તરીકે અમદાવાદથી બહુચરાજી જવું છે તો આપણી પાસે વિરમગામ થઈને જવાનો માર્ગ છે, આપણે મહેસાણા થઈને પણ જઈ શકીએ છીએ. એવી રીતે આપણે રાજકોટ જવું છે તો આપણી પાસે 6 લેન રોડ છે. એવી રીતે ભાવનગર જવું છે તો હવે આપણે વગોદરાથી પણ જઈ શકીએ છીએ, વલ્ભીપુરથી પણ જઈ શકીએ છીએ, અને જે તારાપુરથી ધોલેરા એક્સપ્રેસ વે બન્યો છે ત્યાંથી પણ જઈ શકાય છે. તો આવા અનેક માર્ગો, અનેક રેલવે નેટવર્ક, આપણે ખાલી અમદાવાદની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે ધમધોકાર ગતિએ ચાલી રહ્યો છે. એ આવનારા લગભગ 2029 કે પછીના 1-2 વર્ષમાં એ પૂરો થશે. તો એના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર ઘટી જશે. વંદે માતરમ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલે છે અને તે સોમનાથ સુધી પણ જાય છે. એના કારણે આપણું અંતર છે, ભૌગોલિક અંતર હવે એ રીતે નજીક આવી ગયા છે. આના કારણે વેપાર ધંધાને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો એક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે રેલવેનો, એટલે એ રીતે ઘણું બધું મોટું પરિવર્તન ખાલી ગુજરાતમાં જ, બાકી તો દેશની તો અલગ વાત કરી શકાય એમ છે.
1: યોગેશભાઈ, કોઈ પણ દેશનો વિકાસ જો આપણે કરવો હોય તો વિકાસમાં માળખું એ મોટામાં મોટી પહેલી જરૂરિયાત છે. એ કોઈ પણ રિમોટ એરિયાને મુખ્ય માર્ગોથી જોડે છે અને એમ ત્યાં ઘણું બધું માળખું ઊભું થાય, એ ચાહે એરપોર્ટ હોય, ચાહે રેલવે હોય, ચાહે હાઈવે હોય, અથવા તો એ સિવાય જુદી જુદી ટનલ ઊભી કરી. આપણે જોજીલા પાસ ઉપર એક ઊભી કરી, ચેના નદી ઉપર એક આખા બ્રિજ ઊભા કર્યા, અટલ ટનલ ઊભી કરી, એમ રિમોટ એરિયાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં માળખાકીય વિકાસ એ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. શું કહો છો તમે?
2: એટલે સાચી વાત છે હરેશભાઈ, જે માળખાકીય સુવિધા ઉપર જે કેન્દ્ર સરકારનું જે ફોકસ છે એનું મેઇન જે હેતુ છે કે ઉદ્દેશ્ય છે એ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી છે. એટલે એમાં તમે જેમ વાત કરી, રોડનું એક્સપાન્શન, રેલ એક્સપાન્શન, જળમાર્ગનું એક્સપાન્શન, આ બધા ઉપર કેન્દ્ર સરકાર એક સાથે કામ કરી રહી છે. અને ખાલી એટલે ખાલી આજે લાંબા ગાળાનો જે આપણે માળખાકીય સુવિધાઓ બી થાય છે એટલું જ નહીં, માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવા ઉપર, નવી માળખાકીય સુવિધા ઊભી કરવા ઉપર, અને એના દ્વારા જે લોકોને જે રોજગારી મળે, એટલે કેવી રોજગારી કે કાયમી સસ્ટેનેબલ રોજગારી દેશમાં ઉત્પન્ન થાય અને એક લાંબા ગાળાનું એક મૂળભૂત ઢાંચો ઊભો થાય, એના ઉપર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. એ મારી વાત બહુ સાચી છે કે આપણે જ્યારે એક થોડા વર્ષો પહેલાંની જ વાતો કરીએ, દાયકાઓ પહેલાંની, કે ભાઈ કશ્મીરમાં અમુક અંતર સુધી ટ્રેન અવેલેબલ નથી, કે નોર્થ ઇસ્ટમાં ટ્રેનનું નેટવર્ક બહુ નબળું હતું, આજે એ તમે કીધું છે ટનલથી કે એ ટ્રેન નેટવર્ક અત્યારે છેક આપણે દેશની સરહદો સુધી ટ્રેન નેટવર્ક પહોંચી રહ્યું છે, રોડ નેટવર્ક પહોંચી રહ્યું છે. જયવંતભાઈ જે વાત કરીએ ગુજરાત સ્પેસિફિક, તો આપણે એ પણ અત્યારે ખાસ યાદ કરવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી જે અત્યારે છેલ્લી મુલાકાતે ગુજરાતની આવ્યા, 18,800 કરોડના પ્રોજેક્ટ એણે જે સુરતમાં, હજીરામાં અને દમણમાં એણે જે 18,800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે એ બધા માળખાકીય સુવિધાના જ પ્રોજેક્ટ છે.
1: બરાબર છે.
2: જેમાં એક્સપ્રેસ વે ને એનો એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે, રોડ પ્રોજેક્ટ છે, તો એ બધું એનો પાછળનો હેતુ એ જ છે કે કેમ કનેક્ટિવિટી દ્વારા એક લાંબા ગાળાનું કાયમી વિકાસનું મોડેલ ઊભું થાય અને એના દ્વારા લોકોને, યુવાનોને રોજગારી મળે.
1: વાત સાચી છે. દેશના ખાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ને તો જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 2014માં પોતે સત્તા સંભાળી ત્યારે દેશમાં લગભગ 91,287 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતા.

0: આજે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા લગભગ 1,60,000 કિલોમીટરથી પણ ઉપર ગઈ છે અને એમ લગભગ બધે ફોર લેનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થયા છે.
1: દરરોજના 33 કિલોમીટરના ધોરીમાર્ગો એડ થાય છે.
0: હા, એટલે રોજના ધોરણે આટલું કામ એ થાય છે. એટલે એ રીતે જો જોવા જઈએ તો દેશમાં જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે રોજના માંડ 18 સમથિંગ કિલોમીટરનું કામ થતું હતું, રાઈટ. આજે એ કામ 33 કિલોમીટરથી પણ વધારે જ્યારે થઈ રહ્યું છે, એમ એનો કહેવાય ને સ્કોપ એ બહુ વધી રહ્યો છે. આજે સ્કોપ વધે છે એના કારણોસર ઉદ્યોગોને લાભ થઈ રહ્યો છે, બંદરોને લાભ થયો. ખાસ કરીને તમે જુઓ, આપણે ત્યાં મોટાભાગે બધા જ બંદરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડી દીધા છે. આપણે ત્યાં જ વાત કરીએ કે ચાહે હજીરા હોય કે ચાહે કંડલા હોય કે એમ જે કંઈ બંદરો છે, એ તમામ નાના મોટા તમામ બંદરોને આપણે મુખ્ય માર્ગોથી જોડ્યા છે. એટલે ઝડપથી એ સેવાઓ એ મળે છે. તો જયવંતભાઈ, જે આ માળખું છે એમાં ખાસ કરીને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખાની જ વાત કરીએ તો એમાં જે પ્રગતિ થઈ છે એના વિશે વાત કરી.
2: સૌથી મહત્ત્વનું માળખું હોય તો એ ધોરીમાર્ગનું માળખું છે, કારણ કે મોટાભાગની જનતા છે કાં તો રેલવે માર્ગ પસંદ કરે છે ને હવે થોડીક સુવિધાઓ લોકો પાસે પણ વધી છે. લોકોનો ઝોક બદલાયો છે કે પોતાની કાર રાખવી અને કારમાં મુસાફરી કરવી એટલે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે પ્રવાસ શરૂ કરી શકો અને જ્યાં પણ હોલ્ટ લેવો હોય ત્યાં લઈ શકો અને જ્યાં તમારે અંદર શહેરની અંદર પણ જવું હોય તો જઈ શકો. એ ઝોક બદલાવાના કારણે આજે આપણે પરેશભાઈ એ જોઈએ છીએ કે PPT એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP એના આધારે જે એનો વિકાસ કરવામાં આવે છે એમાં ટોલ ટેક્સની એ અટલજીના સમયથી એ ચાલુ થયું, NDA સરકાર સમયથી, પહેલી NDA સરકાર હતી ત્યારથી.
0: બરાબર.
2: એને ધીમે ધીમે એ હદે લઈ આવ્યા કે હવે લોકોનો જો સમય ન બગડે એટલા માટે એ ઓનલાઈન જે ટેગ આવે છે ફાસ્ટ ટેગ એના દ્વારા એ કપાઈ જાય છે પૈસા. એટલે ટોલ ટેક્સ બુથ ઉપર પણ તમારે ઊભા ન રહેવું પડે ને હવે તો એમાં એક સ્ટેપ આગળ VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં આગળ વધતા જે અમુક સચિવો કે અધિકારીઓ કે એને જે સુવિધા મળતી હતી ને એ લોકોને મુક્તિ મળતી હતી એમાંથી એમને બાકાત રાખવા, એટલે એમનો પણ આમાં ફાળો આવે.
0: બરાબર.
2: અને એ રીતે આપણને સારી સુવિધા પણ મળે છે. તમે આજે 6-lane રોડ છે એ કલ્પના આપણે નહોતી કરી છેલ્લા કેટલાક વર્ષોમાં. ભાવનગરમાં જઈએ તો ત્યાં પણ ભાવનગરથી ધોલેરા સુધીનો પણ 1 કરોડ બની ગયો છે. એ રીતે જે માળખું છે એ ઊભું થઈ રહ્યું છે માર્ગનું. તમે જુઓ તો દિલ્હી મેરઠ હોય કે પછી મેરઠ પ્રયાગરાજ માળખું હોય, ગંગા એક્સપ્રેસ વે હોય, એવી રીતે મુંબઈ પુના વચ્ચેનો માર્ગ છે. આવી રીતે કેટલા બધા તમે તમિલનાડુ, એવું નથી કે માત્ર મુખ્ય રાજ્યો જે છે એમાં જ વિકાસ થઈ રહ્યો છે. પૂર્વોત્તર ભારત જેને ઈશાન ભારત અથવા તો 7 સિસ્ટર્સ કહે છે એમાં પણ દુર્ગમ પહાડીઓમાંથી રસ્તાઓ કાઢવામાં આવી રહ્યા છે. અને દેવેગૌડા સરકાર વખતે 1996 બનેલી દેવેગૌડા સરકાર વખતે જે પુલનું બોગીબેલ એ પુલનું શિલાન્યાસ શરૂઆત કામની થઈ હતી ખાતમુહૂર્ત, એનું પૂર્ણાહુતિ છે મોદી સરકારના સમયમાંથી.
0: બરાબર.
2: અને એ કમ્પ્લીટ થયો તો દેવેગૌડાજીએ પણ સંતોષને આનંદ વ્યક્ત કર્યો હતો. એટલે આસામમાં આ કરવું, મિઝોરમમાં એરપોર્ટની સુવિધાઓ આપવી કે મેઘાલયમાં આપવી કે પછી અરુણાચલ પ્રદેશ તો સેન્સિટિવ વિસ્તાર કહેવાય ચીનની સરહદ આવતી હોવાથી, તો ત્યાં પણ અંદર રસ્તા વિકસાવવા. એટલું જ નહીં પણ જ્યારે કોરોના કાળ હતો ને કામકાજ બધું ઠપ હતું એવા સમયે બોર્ડર ડેવલપમેન્ટ જે કહે છે BDR કહે છે એનો ઉપયોગ કરીને લદ્દાખ એ બાજુ સરહદી વિસ્તારમાં આપણે રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું જેથી ક્યારેક કોઈ પડકાર આવે તો એને આપણે પહોંચી શકીએ અને આપણો સૈન્યની રીતે લોજિસ્ટિક બધું સામાન પહોંચાડી શકીએ. તો આ પ્રકારનું એક દુર્ગમી દ્રષ્ટિકોણ સાથે આ કામ મોદી સરકારે કેન્દ્ર સરકારે કર્યું છે.
0: રાઈટ રાઈટ.
1: હરેશભાઈ, તમે આજે 1,60,000 કિલોમીટરના જે રોડ નેટવર્કની વાત કરી દેશમાં જે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે,
0: રાઈટ,
1: એમાં તમે આ જે ભારતમાલા જે પ્રોજેક્ટ છે
0: હા
1: એનો ઉલ્લેખ જરૂર કરવો જોઈએ. કે જેમાં 6 હાઈ સ્પીડ કોરિડોર છે 900 કિલોમીટરની લેન્થના,
0: રાઈટ,
1: કે જે દેશમાં કનેક્ટિવિટી માટે એક બહુ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
0: એ ઇવન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત કરો, ગ્રામ સડક યોજના

0: સરનામાં 2014 પછીની વાત કરીએ તો દેશમાં અંદાજે 4.5 લાખ કિલોમીટર જેટલા રોડ ડેવલપ થયા છે. ગ્રામ સડક યોજના શું છે? તો ગ્રામીણ ભારતને શહેરી ભારત સાથે જોડતી એક યોજના, એમ જેને PMGSY તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમ જે રૂરલ હેબિટેટ છે ત્યાં પણ ડેવલપમેન્ટ જાય, ત્યાં પણ વિકાસના ફળ મળે, અને એમ જેટલો શહેર તરફનું શહેરીકરણ ઘટે એ પ્રવાહને ઘટાડવા માટે આ આખી એ બાબત એ રીતે એ
1: એટલે
0: આગળ આવે
1: કિસાનો
0: છે.
1: માટે એ બહુ જરૂરી છે, કેમ કે
0: યસ
1: કિસાનો એની પ્રોડક્ટ ત્યારે જ બહાર લાવી શકે કે
0: હા
1: જ્યારે એ લોકો રોડથી એની કનેક્ટિવિટી શહેરો સુધી
0: હા બરાબર છે.
1: અને બંદરો સુધી એની પહોંચી શકે.
0: હા, આમાં જો વાત કરીએ ને તો દાખલા તરીકે વંદે ભારત ટ્રેન, વંદે ભારત ટ્રેન એ રેલ કનેક્ટિવિટીમાં બહુ મોટું સીમાચિહ્ન બન્યું છે. કારણ કે આખી રેલ સ્પીડ અને એના બધા જે જૂના ધારાધોરણો બદલી અને જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એ બહુ જ મહત્ત્વનું એ બને છે. તો જયવંતભાઈ, આપણે વંદે ભારત ટ્રેન વિશે તમે શું કહેશો એ સેવા વિશે?
2: એક અલગ પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો. પહેલાં એક અભિગમ એવો હતો એ અગાઉની સરકારોમાં કે ભંગાર વેચવો અને એ રીતે ટિકિટ ભાડા ન વધારવા અને એ રીતે જે છે એને જાળવી રાખો. પરંતુ જો તમે આજે વધારે સુવિધા આપવા માગતા હો તો થોડોક ફ્લેક્સિબલ રેટ કરી અને નવી નવી ટ્રેનો અને સાથે માત્ર ટ્રેનો નહીં, વંદે ભારત તો ખૂબ ઘણી બધી સુવિધાઓ સાથે, રિક્લાઇનિંગ સીટ હોય કે પછી તમારું મોબાઈલ ચાર્જ કરવો હોય, આવી બધી ઘણી બધી સુવિધાઓ અને એકદમ
0: મોબાઈલ ચાર્જિંગ સોકેટ.
2: હા, એટલે એક રીતે તમે જુઓ તો વિમાનમાં જે સુવિધાઓ મળે છે એ જ પ્રકારની સુવિધાઓ તમે ઓનલાઈન ટ્રેનોમાં તમે ભોજન છે એનો ઓર્ડર કરી શકો છો. તમને એટલું સામે આંતરમાળખા કે સુવિધાઓ તો ઊભી કરી છે હરેશભાઈ, પણ સાથે વહીવટમાં સુધારાની પણ આપણે વાત કરવી જોઈએ કે તમે ટ્વીટ કરો રેલવેના સંદર્ભમાં ટ્રેનમાં બેઠા બેઠા અને તમે કોઈ ફરિયાદ કરો કે ભાઈ મારે બેડશીટ બરાબર નથી કે ઓઢવા માટેનું બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે. કુલિંગ બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે અને એના કારણે ત્યાંનો સ્ટાફ પણ એટલો નમ્ર હવે બન્યો છે કે તમને પૂછે છે કે કુલિંગ કેટલા ઉપર રાખવું છે અને તમને બેડશીટ આપી છે કે નહીં, બધું તપાસ કરવા આવી જાય છે. માર્ગમાં તમને અસુવિધા ઉભી થાય, કોઈ હેરાન કરતું હોય તો તમે એને ટ્વીટ કરો છો તો એને તરત પોલીસ આવી જાય છે બીજા સ્ટેશને. આ પ્રકારની એક નવા જ પ્રકારની આપણે એક સુવિધાઓ જોઈ રહ્યા છીએ રેલવેમાં પણ. ઓનલાઈન હવે તત્કાળમાં જે કંઈ ફેરફારો થયા કરે છે એના કારણે જે વચેટિયાઓ હતા ને બધા બુક કરી લેતા હતા એનું પણ હવે પ્રમાણ ઘટ્યું છે.
0: બરાબર,
2: તો આ બધી અને બીજું કે સેમી હાઈસ્પીડ ટ્રેન, તેજસ ટ્રેન કે પછી બુલેટ ટ્રેન,
0: બુલેટ
2: તો એનો પણ જે રીતે આપણે ખાલી ગુજરાતના સંદર્ભમાં ફરીવાર હું વાત કરીશ કે અમે કોલેજમાં હતા ત્યારથી એક માગણી થતી હતી કે અમદાવાદ ભાવનગર બ્રોડગેજ ટ્રેન મળવી જોઈએ ને એના માટે કે જે પણ સાંસદ તરીકે ચૂંટણી લડતા હોય ભાવનગરમાં એ લોકો એની માગણી કરતા હતા અને એ માગણી છે 2022-23 આસપાસ એ પૂરી થઈ. અને આજે આપણે ભાવનગરથી અમદાવાદ જવું હોય તો એના માટે ટ્રેન સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન છે એના એના ટાઈમિંગ પણ તમે જુઓ તો એવી રીતે રાખે અહીંથી 5-1 વાગે ઉપડે અને રાતના તમને ત્યાં પહોંચાડી દે. એટલે તમે અહીંથી ભાવનગર આવ્યા, ભાવનગરથી આવ્યા હો તો તમે અહીંયા કામ પતાવી દો અમદાવાદ ગાંધીનગરનું અને અહીંથી તમે 5 વાગે બેસી જાઓ તો તમે ત્યાં 10 વાગે પહોંચી જાઓ. ત્યાંથી તમારે વહેલા સવારે નીકળો 6 વાગે તો અહીંયા તમે 9-10 વાગે પહોંચી જાઓ અને તમારું કામ પતાવી શકો. અને સાબરમતી ટ્રેન સ્ટેશન, કાલુપુર સ્ટેશન, આ બધા સ્ટેશનોનો પણ એટલો વિકાસ કે આજે આપણે કાલુપુર સ્ટેશનની ખાલી વાત કરીએ તો એ સ્ટેશનને એવી રીતે બનાવવામાં આવે છે કે ત્યાંથી તમે ઉતરો એટલે તમને BRTSથી માંડીને મેટ્રો ટ્રેનથી માંડીને AMTSથી માંડીને અલગ અલગ તમારે જે કંઈ બીજે જવું હોય તો એના માટેની કનેક્ટિવિટી મળી રહે
0: પણ એમાંથી મળે છે. ઇવન રેલવેમાં જો આપણે વાત કરીએ ને તો જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ ઘણા બધા રૂટમાં ઓલમોસ્ટ એમ કહેવાય ને લગભગ 70,000 ઉપરાંત કિલોમીટરના જે રૂટ છે એ આખું એનું ઇલેક્ટ્રિફિકેશન થયું. ઇવન ઘણા બધા જે સ્ટેશન છે લગભગ 1500 ઉપરાંત જે રેલવે સ્ટેશન છે એનું આખું રીડેવલપ

0: થયું છે. ઇવન યોગેશભાઈ, મેટ્રો રેલ નેટવર્ક પણ તમે જુઓ ને તો એમાં પણ ઘણું બધું એક્સપાન્શન થયું છે.
1: તમે જે વાત કરી, આપણે જે માળખાકીય સુવિધાની વાત કરીએ છીએ, તો શહેરના લોકો માટે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બહુ જરૂરી પ્રશ્ન છે, અને એના માટે જે મેટ્રોની સુવિધા છે જે એ એટલી ઉપયોગી છે, અને એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અત્યારે તમે જુઓ તો 21 શહેરોમાં દેશના 1000 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક વિકસાવી રહી છે અત્યારે. તમારે એ જે 21 શહેરોમાં જેનો મેટ્રો પર જે ફોકસ છે, આપણે અમદાવાદમાં આપણે મેટ્રોનો જે આપણે અનુભવ કર્યો કે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય કે અને જ્યારે પીક અવર્સ હોય, જ્યારે છોકરાઓને ક્યારેક દૂર જવાનું હોય કે ટ્રાફિકમાં જલ્દી નીકળવાનું હોય, મેટ્રો સુવિધા એટલી ઉપયોગી થાય છે મોટા મોટા ભાગના શહેરોમાં, અને એક પછી એક શહેરોમાં મેટ્રો લાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, એ મેટ્રો સેવાનું એક્સપાન્શન થઈ રહ્યું છે.
0: એટલે વાત સાચી છે તમારી કે જેમ આપણે માર્ગ વ્યવહારની વાત કરી અને એમ વાહન વ્યવહારની જેટલી તેજી એમાં આવી છે, એવી જ રેલવેમાં પણ આવી છે. રેલવેમાં પણ એટલું બધું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, એમ એટલું મોડર્નાઇઝેશન અદ્યતન બધું બન્યું છે, એટલે મેટ્રો રેલ નેટવર્ક તો ખરેખર બહુ સ્પીડમાં કામ કરી રહ્યું છે. અને એના કારણોસર શું થયું છે, હમણાં જેમ પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું કે તમે ડીઝલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો, અને એ એ એ માટે આપણે આખી આ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરી છે, અને એ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં જો તમે લાભ રહીએ તો એમાં આ બધા શહેરોમાં જો મેટ્રો રેલ નેટવર્કનો લોકો ઉપયોગ કરે તો એ લોકો પોતાના 3-વ્હીલર, 2-વ્હીલર, 4-વ્હીલરના ઉપયોગ ઘટાડે, તો ખરેખર તો એ જ છે. એનાથી શું થાય કે શહેરી માળખામાં એક તો ટ્રાફિક ઘટે, કંજેશન ઘટે, એટલે ટ્રાફિકની વ્યવસ્થા હલ થાય, પેટ્રોલ ડીઝલ જે કંઈ આપણું એમ આપણે સ્વાવલંબન એમાં ઊભું થાય, ઓછું વપરાશ થાય, બીજું કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, એમ પ્રદૂષણનો પણ ઘટાડો થાય, તમારો સમયનો વ્યય બગડે. આજે તમે મેટ્રો નેટવર્કની વાત કરો તો મેગા સિટીઝની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ આ છે, તમારું જે સમયબદ્ધ રીતે થવું જોઈએ પાલન, એ ટાઈમ કનેક્ટિવિટી તમારી રહેતી નથી. તમે વિચારો કે હું આ જગ્યાએ અડધા કે પોણા કલાકમાં પહોંચી જઈશ, પણ જે ટ્રાફિક છે તમારા ધારેમાં હોતો નથી, અને એના કારણસર આ બધા ઘણા બધા ઇસ્યુઝ ઊભા થાય છે. નરેન્દ્ર મોદી સરકાર એવું જ બીજું આયોજન જે કર્યું છે એ છે હવાઈ યાત્રા માટેનું. હા, આપણે હાઈસ્પીડ રેલ નેટવર્ક ઊભું કર્યું છે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણો બહુ સરસ રીતે ચાલી રહ્યો છે, અને ટૂંક સમયમાં જ કદાચ એનું પ્રાયોગિક ટેસ્ટિંગ પણ થવાનું છે, અને એમ દક્ષિણ ગુજરાતમાં એ લગભગ ઘણા મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે, અને હું માનું ત્યાં સુધી એ ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન પણ થઈ જશે. ટોટલ નેટવર્ક એ અમદાવાદથી થતા વા લાગશે, પણ એ બુલેટ નેટવર્ક પણ છે. પણ એ ઉપરાંત દાખલા તરીકે વિદેશમાં આપણે કહીએ છીએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે મોટાભાગે લોકો રોડ માર્ગે કે રેલ માર્ગે જવાના બદલે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે, તો એ હેતુસર નરેન્દ્ર મોદી સરકારે ઉડાન એક આવી યોજના મૂકી. રાઈટ, તો જયવંતભાઈ, એ ઉડાન યોજના શું છે અને એના શું લાભ થયા?
2: ઉડાન યોજના એ દેશની અંદર શહેરોને જોડતી યોજના છે, અને હવાઈ યાત્રા છે, એટલે ઘણીવાર મોટા મોટા શહેરો વચ્ચે તો યાત્રા જોવા મળે છે હવા ઉડાનની સુવિધાઓ, પરંતુ નાના નાના શહેરોને પણ જોડતા વિમાનની સુવિધાઓ છે ઓછી જોવા મળે છે, તો એના માટેની વાત છે. અને બીજું હરેશભાઈ એ કહેવા માગીશ કે પહેલાં એવું હતું કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે આ બધા શહેરોમાં મુખ્યત્વે એરપોર્ટની ને એની સુવિધાઓ હતી, પરંતુ કેન્દ્ર સરકારમાં મોદી સરકાર આવ્યા પછી તમે જોશો કે પૂર્વોત્તર ભારતમાં પણ પહેલી વાર એરપોર્ટ મળ્યું છે.
0: બરાબર,
2: મિઝોરમ, મેઘાલય બાજુ, આસામમાં, એ જ રીતે ગુજરાતમાં રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળ્યું, ધોલેરાને મળ્યું, એ રીતે અનેક એરપોર્ટ, એટલે માત્ર અમદાવાદ નહીં, એટલે લોકોને અમદાવાદ જ આવવું પડે અને અમદાવાદથી જ પછી એ ઉડાન ભરી શકે, એ જે આખું એના કારણે અમદાવાદ આવવા માટેનો પણ માર્ગ કાપવો પડતો હતો એ હવે બચી જશે. તો આવી રીતે દક્ષિણમાં પણ એરપોર્ટને બધું વિકસતું જાય છે. અને સાથોસાથ હું તો એ પણ કહેવા માગીશ કે પુણે કે બાજુ BRTSનો પ્રોજેક્ટ ચાલુ થયો હતો, તો એ સફળ નહોતો થયો, અને જ્યારે અમદાવાદમાં

0: બીઆરટીએસ આવ્યું ત્યારે લોકો કદાચ ટીકા કરતા હતા કે રસ્તા કાપી અને વચ્ચેથી બીઆરટીએસ કાઢી છે અને એને નથી ચાલશે ને નહીં ચાલે. પણ આજે તમે જોશો ને તો અમદાવાદમાં એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, મેટ્રો હોય, આવા બધા જ જે જાહેર પરિવહનના સાધનો છે એનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને બીઆરટીએસ એવું છે કે એનું નામ જ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ છે, એટલે તમને બહુ ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ને એનું આખું અમદાવાદનું આખું બધા જ કનેક્ટિવિટી રીતે આપેલી છે કે એક ખૂણેથી તમે બીજા ખૂણે જઈ શકો, વચ્ચેથી તમે મેટ્રોમાં પણ બેસી શકો, એ પ્રકારનું આખું આયોજન. એટલે માત્ર તમે બીઆરટીએસનું આનું સંકલન સૌથી મહત્વનું છે. તમે આજે એક વિભાગ છે બીઆરટીએસ બનાવે, એક વિભાગ છે મેટ્રો બનાવે, બંનેના વિભાગો અલગ અલગ છે, પણ એ બેનું સંકલન હોય તો બીઆરટીએસમાંથી તમે ગાંધીગ્રામ પહોંચી જાઓ, ગાંધીગ્રામથી રેલવે સ્ટેશન પકડી શકો, મેટ્રો પકડી શકો, એ થઈ શકે. તો એના માટે એક દૂરંદેશી હોવી જોઈએ જે આમાં આપણને જાણવા મળે છે, જોવા મળે છે.
1: મને તો ઉડાનનું નામ જ બહુ ગયું, ઉડે દેશ કા આમ નાગરિક. જે ઉડાનમાં એ જે કોન્સેપ્ટ આપ્યો છે, કારણ કે એક સમય નાના માણસને વિમાનમાં બેસીને મેં સફર કરી
0: એ સપનું હતું,
1: થ્રીલ હતી એમ. કે એક સમય જેમ
2: હવાઈ ચપ્પલ વાળા ને હવાઈ યાત્રા,
1: હવાઈ ચપ્પલ વાળા ને હવાઈ યાત્રા, એટલે એ જે છે. આવું જ બીજું છે ને આપણા જળમાર્ગો પણ છે. જળમાર્ગ માટે પણ યોગેશભાઈ દેશમાં બહુ મહત્વનું કામ થયું છે અને લગભગ એમ 111 જેટલા જળમાર્ગો પર નરેન્દ્ર મોદી સરકારે કનેક્ટિવિટી ઊભી કરી છે. એમાં શું કહેશો તમે
2: હરીશભાઈ? આજે તમે આ વાત કરી ઉડે દેશ કા આમ નાગરિક, તો એમાં જે છેલ્લા 12 વર્ષમાં જ્યારે કેન્દ્ર સરકારે સત્તા સંભાળી, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સત્તા સંભાળી ત્યારે જેટલા એરપોર્ટ હતા, લગભગ 75-75 એરપોર્ટ હતા, એની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. 400થી વધુ નવા રૂટ ઊભા કરવામાં આવ્યા છે.
1: રાઈટ.
2: અને એવી રીતે જે તમે વાત કરી કે સામાન્ય માણસો સુધીને હવાઈ યાત્રા કરી શકે એની સુવિધા. હવે જળમાર્ગની જે વાત છે, એમાં જે કેન્દ્ર સરકારનો સાગરમાલા પ્રોજેક્ટ છે એને નીચે કામ કરી રહી છે. એમાં ખાલી સમુદ્ર રસ્તે નહીં પણ જે આપણા મોટી નદીઓમાં જે જળમાર્ગ છે એનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
1: બરાબર.
2: જે પોર્ટની આપણે પહેલા થોડી વાર પહેલા પોર્ટની વાત કરી, દેશના બંદરોની, તો બંદરોમાં પણ કેન્દ્ર સરકારે એવું પગલું ભર્યું છે કે જ્યાં જે બંદર ઉપર કે 20 મીટરથી ઊંડાઈ હોય ત્યાં મોટા જહાજો આવી શકે અને માલસામાનનું પરિવહન થઈ શકે એ માટે એ બંદર ઉપર સરકાર મોટા પાયે ફોકસ કરી રહી છે.
1: રાઈટ, બરાબર છે. આ તો થઈ આની વાત. ઇવન એ જ રીતે જો બીજી વાત કરીએ તો પર્વતમાલા યોજના પણ સરકારે મૂકી છે, ખાસ કરીને રોપવેથી. અને રોપવે દ્વારા પણ લગભગ દેશમાં 132 કિલોમીટરના, એટલે લગભગ 32-35 જેટલા પ્રોજેક્ટને એમાં પણ આવરી લીધા છે. તો આમ આપણે જ્યારે ચર્ચા કરીએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા, એટલે કે કેન્દ્રની સરકાર દ્વારા આ 12 વર્ષમાં જે કંઈ માળખાકીય વિકાસ ક્ષેત્રે કામ કરવામાં આવ્યું એ બદલ, ખૂબ મોટી વિકાસ યાત્રા નરેન્દ્ર મોદી સરકારે આરંભી છે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ આ વિષય પર સામૂહિક ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા, જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા, પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર એક વિશેષ કાર્યક્રમ, જેનું પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

0: FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
0: સુરીલા સફર કાર્યક્રમનો પ્રારંભ કરીશું મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલા ફિલ્મ હસીના માન જાયેગીના આ ગીત સાથે, જેમાં સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતકાર છે અખ્તર રૂમાની.

લતા મંગેશકરના સ્વરમાં હવે આપ સાંભળશો લવ ઇન ટોક્યો ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.

0: સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં ઝૂક ગયા આસમાં ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું હતું શંકર જયકિશને અને શબ્દો લખ્યા હતા શૈલેન્દ્રએ. સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે

0: વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વાનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં આર ડી બર્મનના સંગીતથી સજાવેલી આનંદ બક્ષીની આ શબ્દ રચના ફિલ્મ આપકી કસમમાં.

આ ગીત સાથે જ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

0: માં લઈએ એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ

0: પટેલ ધારાસભ્ય સી જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 77 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો का फेज 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है, उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कम्प्लीट किया जाएगा इस प्रोजेक्ट को.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2,000 કિલો થતી હતી, હવે નિર્ણય એ 3,500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1,500 કિલો ખરીદી થતી હતી, એની 2,500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1,000 મણ ખરીદાતી હતી, એ 1,700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,78,00,000 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મેડિકલ પ્રોસીજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
3: દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્ડિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1 લાખ મળ્યા, ક્રેશ ક્રેડિટના 1 લાખ મળ્યા, ત્યારબાદ 2 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, 3 લાખના ક્રેશ ક્રેડિટ લીધા. અત્યારે અમે 5 લાખના અપ્લાય કરેલા છે. તો અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વરિષ્ઠના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સ

0: અધ્યક્ષોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43.93 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120-150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150-200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે.
1: તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશનની બાજુમાં, એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધી મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવ્યો એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8-9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા, 200 ની આસપાસના ઝૂંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી.
0: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
2: जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं है जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरानगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा गुजरात का बारिश का स्थिति, हल्का से मध्यम बरसात रहेगा. J5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા, ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप, अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.
4: सुबह जलाओ, शाम जलाओ,
5: देव दर्शन धूप.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ જય માલાનો શેષ ભાગ.

FM 96.7 મેગાહર્ટ્સ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 7:45 નો. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ ભૂમિ ત્રિવેદી અને સાથીઓના સ્વરમાં સૌમ્ય જોશી દ્વારા લિખિત આ ગીત ફિલ્મ હેલ્લારોનું, જેમાં સંગીત આપ્યું છે મેહુલ સુરતીએ.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા GNSS જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4,399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4,398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
1: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए, जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है.
0: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે.
2: आज कैबिनेट में 3 फैसले लिए गए. 1 फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती, जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में.
0: રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ અપનાવ્યો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NDAના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. NDA સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા તેની ઉજવણી માટે આ બેઠક યોજાઈ. ઠરાવ રજૂ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય નેતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ NDAના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના વિઝનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી. NDAની બેઠકમાં NDA શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ

શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન PLI યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજીત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવસર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે. ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે. કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે. સરકારે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના NBFC, MFI અને MFIને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ 300 કરોડ રૂપિયાથી વધારીને 1,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2026ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે NEP વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ GNSS જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ક્રૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન GNSS રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, જરોખા અંતર્ગત હવે આપને જણાવીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા, તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં રજૂ કરીશું નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 મિનિટે કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે 10:30 મિનિટે રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 11 જૂન 2026 ને ગુરુવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05 ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારા નો સમય રહેશે 6:30 જેમાં આવતીકાલનો વિષય છે સ્મરણ સ્મરણ તે તીર્થ. વક્તા છે યોગેન્દ્ર વ્યાસ. 6:35 રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7 કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

8:15 રજૂ કરી છું કાર્યક્રમ ત્રિવેણી. 8:30 થી 9:30 સુધી આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 કાર્યક્રમ દિલ સે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ.

15 મિનિટે ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 મિનિટે રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયાગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં 10:30 મિનિટે રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. આ કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા આપને સંભળાવીએ એક સંદેશ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ રુસ્તમનું, જેમાં સંગીત આપ્યું છે અંકિત તિવારીએ અને શબ્દો લખ્યા છે મનોજ મુંતાશીરે.

72 hours. આ ફિલ્મનું ગીત સાંભળશો મોહિત ચૌહાણ અને પ્રિયંકા નેગીના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત છે સંજય બોઝનું અને શબ્દો છે સુજાતા અને વિકાસના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સચેત અને પરંપરા ટંડનના સ્વરમાં શ્રીકાંત ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે સચેત પરંપરાનું અને શબ્દો છે યોગેશ દુબેના.

0: આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈં

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30 નો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીશું આજા નચલે ફિલ્મના આ ગીત સાથે, જેમાં સ્વર છે રાહત ફતેહ અલી ખાનનું, સંગીત સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સહનીના.

રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં હવે આપ સાંભળશો સુલતાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ રાહત ફતેહ અલી ખાન અને તુલસી કુમારના યુગલ સ્વરોમાં ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દો છે ઇરશાદ કામિલના.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળશો રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં ફિલ્મ જન્નતનું, જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે સંજય માસૂમના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો મોસમ ફિલ્મનું ગીત. રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ રાહત ફતેહ અલી ખાન અને સુઝેન ડીમેલોના યુગલસ્વરોમાં પ્રીતમના સંગીતથી સજાવેલી સઈદ કાદરીની આ શબ્દરચના ફિલ્મ દે ધનાધનમાં.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થઈ રહ્યો છે રાત્રિના 11:10 અને 35 સેકન્ડ્સનો. અમારી આજની આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 મિનિટે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની આજની સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.